આજ મહાપ્રભુજી શેઠ, હોળી ગુરુજી શેઠ, એ જે હોળી ગુરુજી છે, ઓમકાર મંત્ર, ઓમકાર મંત્ર ભજન.